0: નમસ્કાર, મારું નામ રવિકાંત મીના, ડીએફઓ રાઉરકેલા. બના મહોત્સવ રે સબુ શ્રોતામાનંકુ શુભેચ્છા જણાવું છું. બન મહોત્સવ આરંભ હોઈ જાય છે અમારા ડિવિઝન રે ભી. ડીએફઓ ભાવરે હું કહેવા ચાહુંતી કે ગચ્છા થાય તો જીવ ન થાય, ગચ્છા અમારા પ્રાણ અચ્છા. ગચ્છા લગાવવા કેવલ એક શોખ માત્ર નહીં, એ આ જલવાયુ પરિવર્તન રોકવા પાઈ અમારો એકમાત્ર રસ્તો છે. આમાં અગર ગચ્છા લગાવવા તો સે આમાનંકુ ઓક્સિજન દઈ પારીબે, સે સીઓ ટુ કુ શોષિત કરી પારીબે, સીઓ ટુ હો કે કિંબા નાઇટ્રોજન નાઇટ્રોજિનસ ગેસેસ હો કેતના કોલ જો ભી પોલ્યુટન્ટ ગેસ અચ્છા તાંકુ સે શોષિત કરી પારીબે, સે સોઇલ રોજન ભી કમ કરી પારીબે, તાપરે સે સાઉન્ડ પોલ્યુશન રે ભી હેલ્પ કરી પારીબે, તાપરે સે ગ્રીન બેલ્ટ અથાઈ ભી એક્ટ કરી પારીબે કે ગોટે ઇન્ડસ્ટ્રીયલ એરિયા પાખાપાખી સે ગચ્છા લાગીબે તો સે એઝ અ ગ્રીન બેલ્ટ ભી કામ કરી પારીબે કે લોકમાનંકુ સે ડસ્ટ પોલ્યુશન સે નિવૃત્તિ મિલીબે. બના મહોત્સવ રે કેવલ ફોટો ઉઠાવવા પાઈ ગચ્છા લગાંતુ નહીં, તા બડા હેવા પર્યંત્ર નિજરૂ પુઆવે જ્યા તરા હિ જતન નેવા પડીવો. જંગલ રો વન્ય જંતુ અમારા સંપદા, આસંતુ મિલી મિસી એ સુરક્ષા કરીવા. ધન્યવાદ. જય જગન્નાથ.
1: વન મહોત્સવ સપ્તાહ પાળન પરિપ્રેક્ષીરે રાઉરકેલા વનખંડ પક્ષરૂ વૃક્ષચારા વિતરણ પાઈ વ્યવસ્થા કરાયછી.
2: હા આજ્ઞા, એથી રાઉરકેલા વનખંડ પક્ષરૂ પાનપોસ્ટારે થિબા વનખંડ કાર્યાલય, વૃક્ષચારા વિતરણ કેન્દ્ર બા કિયોસ્ક, પ્રત્યેક રેન્જ બા વનાંચળ સમેત પાનપોસ, બિશ્રા, કુંવારમુંડા, રાજગાંગપુર, બીરમિત્રપુર, બાંકી આદિ સ્થાનરે વૃક્ષચારા વિતરણ કેન્દ્રમાન ખોલાઈ વૃક્ષચારા વિતરણ કરાયછે.
1: વૃક્ષરોપણ પાઈ વૃક્ષચારા સંગ્રહ કરવાકુ ચાહુંતિબા જનસાધારણ, શિક્ષાનુષ્ઠાન, પ્રતિષ્ઠાન, શિલ્પાનુષ્ઠાન માને એઠારુ સુલભ મૂલ્યરે વૃક્ષચારા સંગ્રહ કરીપારિબે.
2: આ સરકારી અનુષ્ઠાન તથા કાર્યાલય વિનામૂલ્યરે ઉપલબ્ધ.
1: મને રખંતુ, રાઉરકેલા વનખંડ પક્ષરૂ એહી સુવિધા સીમિત સમય પઈ કરાયછી.
2: આસંતુ એહી સુવિધાર લાભ ઉઠાંતુ.
1: અધિક સૂચના પઈ પાનપોસ્ટારે થિબા રાઉરકેલા વનખંડ કાર્યાલય સહિત જોગાજોગ કરીપારિબે.
2: કંટ્રોલ રૂમ મોબાઇલ નંબર 8480408924.
1: મોબાઇલ નંબર પુણિ થરે 8480408924.
2: સબુજ પરિવેશ સુસ્થ જીવન, તેણુ પરિવેશ જળવાયુ સંતુલન પાઈ વૃક્ષરોપણ કરંતુ, પરિવેશકુ સબુજીમામય કરંતુ.
1: સૌજન્ય રાઉરકેલા વનખંડ કાર્યાલય રાઉરકેલા.
3: ଏଥର ଆସନ୍ତୁ ଶୁଣିବା ପରଦେଶ ଫିଲ୍ମର ଗୀତଟିଏ. ଗୀତଟିରେ କଣ୍ଠଦାନ କରିଛନ୍ତି କୁମାର ସାନୁ, ଗୀତ ରଚନା ଆନନ୍ଦ ବକ୍ସି, ସଙ୍ଗୀତରେ ସଜାଇଛନ୍ତି ନଦିମ ଶ୍ରବଣ.

0: નમસ્કાર, મારું નામ રવિકાંત મીના, DFO રાઉરકેલા. બના મહોત્સવ રે સબુ શ્રોતામાનંકુ શુભેચ્છા જણાવું છું. બન મહોત્સવ આરંભ થઈ જાય છે અમારા ડિવિઝન રે ભી. DFO ભાવરે હું કહી બચાવું છંતી કે ગચ્છા થાય તો જીવ ન થાય, ગચ્છા અમારા પ્રાણ અચંતી. ગચ્છા લગાવવા કેવલ એક શોખ માત્ર નહીં, એ આ જલવાયુ પરિવર્તન રોકિયા પાઈ અમારો એકમાત્ર રસ્તો છે. આમાં અગર ગચ્છા લગાવવા તો સે આમામાનંકુ ઓક્સિજન દઈ પારીબે, સે CO2 કુ શોષિત કરી પારીબે. CO2 હો કે કિંબા નાઇટ્રોજન, નાઇટ્રોજિનસ ગેસેસ હો, કેટના કોલ, જો ભી પોલ્યુટન્ટ ગેસ અચ્છા તાંકુ સે શોષિત કરી પારીબે. સે સોઇલ રોજન ભી કમ કરી પારીબે, તાપરે સે સાઉન્ડ પોલ્યુશન રે ભી હેલ્પ કરી પારીબે, તાપરે સે ગ્રીન બેલ્ટ અથાઈ ભી એક્ટ કરી પારીબે કે ગોટે ઇન્ડસ્ટ્રીયલ એરિયા પાખાપાખી સે ગચ્છા લાગીબે તો સે એઝ અ ગ્રીન બેલ્ટ ભી કામ કરી પારીબે કે લોકમાનંકુ સે ડસ્ટ પોલ્યુશન સે નિવૃત્તિ મિલીબે. બના મહોત્સવ રે કેવલ ફોટો ઉઠાવવા પાઈ ગચ્છા લગાવતુ નહીં, તા બડા હેવા પર્યંત્ર નિજરૂ પુઆવે જ્યા તરા હિ જતન નેવા પડીવો. જંગલ રો વન્ય જંતુ અમારા સંપદા, આસંતુ મિલી મિસી એ આ સુરક્ષા કરીવા. ધન્યવાદ. જય જગન્નાથ.
1: ଏଥର ଆସନ୍ତୁ ଶୁଣିବା ଫନ୍ନା ଫିଲ୍ମର ଗୀତଟିଏ. ଗୀତଟିରେ କଣ୍ଠଦାନ କରିଛନ୍ତି ଶାନ୍ ଏବଂ କୈଲାସ ଖେର. ଗୀତ ରଚନା ପ୍ରସନ୍ନ ଯୋଶୀ, ସଙ୍ଗୀତରେ ସଜାଇଛନ୍ତି ଯତିନ ଲଲିତ.

નમસ્કાર, મારું નામ રવિકાંત મીના, DFO રાઉરકેલા. બન મહોત્સવ રે સબુ શ્રોતા માનંકુ શુભેચ્છા જણાવું છું. હું બન મહોત્સવ આરંભ હોઈ જાય છે અમારા ડિવિઝન રે ભી DFO ભાવરે હું કહી બચાવું છંતી કે ગચ્છ થાય તો જીવ ન થાય, ગચ્છ અમારા પ્રાણ અચ્છા. ગચ્છ લગાવવા કેવલ એક શોખ માત્ર નહીં, એ આ જલવાયુ પરિવર્તન રોકિયા પાઈ અમારો એકમાત્ર રાસ્તા છે. આમાં અગર ગચ્છ લગાવવા તો સે આમાનંકુ ઓક્સિજન દઈ પારિબે, સે CO2 કુ શોષિત કરી પારિબે, CO2 હો કે કિંબા નાઇટ્રોજન નાઇટ્રોજિનસ ગેસેસ હો કેતના કોલ જો ભી પોલ્યુટન્ટ ગેસ અછંતી તાંકુ સે શોષિત કરી પારિબે, સે સોઇલ રોજન ભી કમ કરી પારિબે, તાપરે સે સાઉન્ડ પોલ્યુશન રે ભી હેલ્પ કરી પારિબે, તાપરે સે ગ્રીન બેલ્ટ અથાઈ ભી એક્ટ કરી પારિબે કે ગોટ ઇન્ડસ્ટ્રીયલ એરિયા પાખા પાકી સે ગચ્છ લાગીબે તો સે એજ અ ગ્રીન બેલ્ટ ભી કામ કરી પારિબે કે લોકમાનંકુ સે ડસ્ટ પોલ્યુશન રે નિવૃત્તિ મિલીબે. બના મહોત્સવ રે કેવલ ફોટો ઉઠાવવા પાઈ ગચ્છ લગાંતુ નહીં, તા બડા હેવા પરજંત્ર નિજરુ પુઆવે જિયા તરા હી જતન નેવા પડીવો. જંગલ રો વન્ય જંતુ અમારા સંપદા, આસંતુ મિલી મિસી એ આ સુરક્ષા કરીવા. ધન્યવાદ. જય જગન્નાથ.